0: business app.
1: 빈토 산티 컴보만 룸비니 산티코 아바스 레디오 룸비니
2: अब जो त्यहाँ बस्दै गर्नुहोस् म आइहालेँ।